નવદુર્ગાની આરાધનાનો આજે છઠ્ઠો દિવસ. આ દિવસના અધિષ્ઠાત્રી દુર્ગા કાત્યાયની નામે પ્રસિદ્ધ છે. કાત્યાયની

અર્થાત ચમકતી તલવારથી જેમનો હસ્ત ઉજ્જવળ બન્યો છે તે ઉત્તમ વ્યાઘ્ર ઉપર બિરાજેલા દાનવોના સંહારક ભગવતી કાત્યાયની સૌનું કલ્યાણ કરો, શુભ કરો. આ માટે એક નાનકડી કથા જોતા એ ઇતિહાસ મળે છે કે મહિષાસુર આદિ દૈત્યો અને દેવોનું જ્યારે યુદ્ધ થયું, દેવો પરાજિત થયા ત્યારે સર્વદેવોએ બ્રહ્માજીને અગ્રેસર બનાવી મહાદેવજી અને વિષ્ણુ જ્યાં વિરાજમાન હતા ત્યાં ગયા. પોતાનું આ દુઃખ દેવોએ જણાવ્યું. ત્યાં જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના મુખમાંથી અદ્ભુત તેજ નીકળ્યું. તેણે

એ સર્વસિદ્ધિ આપનારા માતંગી દેવીને અમે પ્રણામ કરીએ છીએ, જેમની ઉપાસનાથી સાધકો જલ્દી વાક સિદ્ધિ પ્રાપ્ત કરે છે.

ఆ భగవతి కాత్యాయనిని స్తుతి, సప్తశతి ચંડીપાઠમાં પણ 11મા અધ્યાયમાં બહુ સુંદર મળી આવે છે. એના થોડા શ્લોકોનું પણ અહીં નિરૂપણ કરીશું.

મહાદૈત્ય શુંભ અસુરને દેવીએ મારી નાખ્યો એટલે ઈષ્ટ વસ્તુનો લાભ થવાથી પ્રફુલ્લ મુખકમલવાળા જેમના તેજથી દિશાઓ શોભી રહી છે તે ઇન્દ્ર સહિત દેવતાઓ અગ્નિને આગળ કરીને તે કાત્યાયની દેવીની સ્તુતિ કરવા માંડ્યા.